0: आज हामी उत्पत्ति 4 अध्यायको 3 पददेखि 15 पदसम्म हेर्नेछौ। आजको वचनको शीर्षक कैनलाई दिएको चिन्ह भाग 2।
1: कुनै खाइने थाबु मय।
0: तर कैनको उत्तर के छ?
1: हनानिम, जेगा तुमसेङ चिकिनु गयो?
0: परमेश्वर, के म भाइको हेरचाह गर्ने मानिस हुँ र?
1: जेगा तुमसेङ चिकिया देन मुक्त्यायो?
0: के म भाइको हेरचाह गर्नुपर्ने गोठालो हुँ र?
1: आनियो, तुमसेङ चिक्तुम मालदन, चनन सङ्गान अप्स्यु।
0: होइन भाइ, मरोस् कि बाँचोस् मलाई मतलब छैन।
1: कि आगे कुछिल यांगे गानन, काइनल यांगान, हनानिमे फोरी तोरोजिम।
0: त्यो दुष्टताको पराकाष्ठतिर जाने कैनतर्फ परमेश्वरको सजाय पर्दछ।
1: यी नापुन नोमा, नेगा मुसुन चिसर हेन्नुन्जी, नो जासी चार आल्जी आन्नुन्या।
0: ए दुष्ट, तैले के काम गरिस्? त आफैलाई राम्ररी थाहा छ नि, होइन?
1: ने आउए पिस्तोरीगा땅에서부터 내게 울부짖는구나। 내가 동생을 죽였구나। 내 손으로 동생을 죽였구나।
0: 테러 바이코 रगतको आवाज जमिनबाट मतिर रोइरहेछ। तैले भाइलाई मारिस? तेरो आफ्नै हातले भाइलाई मारिस?
1: ने डोंसेङ आबेले पिरुल तांगी इबु पल्यो पादासुनजुक तांगी नोरुल जोजुहाल गया।
0: तेरो भाइ हाबिलको रगत जमिनले मुख बाएर पिएकाले जमिनले तलाई सराप्ने छ।
1: इजे नेगा भटकाराडो, इजे नेगा नोंगाराडो सोचुरी जंगवा गाची आनिल्कय।
0: अब तैले खेत जोते पनि बारी जोते पनि उब्जनी पहिले जस्तो हुने छैन।
1: तांगी नोरुल पोरिल गया। इजे नोनुन तोतोनुन जगा देगो मालकय।
0: जमिनले तलाई त्याग्नेछ। अब त भड्की हिड्ने मानिस हुनेछस्।
1: उरिनारा법정에서는요, 재판을 선고할 때 검사의 말도 변호사의 말도 들어보고 판사가 결정하잖아.
0: 아무로 देशको अदालतमा फैसला सुनाउँदा सरकारी वकिल र वकिल दुवैको कुरा सुनेर न्यायाधीशले निर्णय गर्छन् नि।
1: 그런데 하나님은요, 하나님이 검사도 판사도 다 필요 없어요. 변호사도 필요 없어요.
0: 더러 परमेश्वरलाई भने परमेश्वरलाई सरकारी वकिल पनि न्यायाधीश पनि चाहिदैन। वकिल पनि चाहिदैन।
1: 하나님이 판결하면 거기가 끝이에요.
0: परमेश्वरले फैसला गर्नुभयो भने त्यही अन्त्य हुन्छ।
1: 고등법원도 대법원도 필요 없어요. 하나님 판결하면 거기가 끝이에요.
0: 우체 अदालत वा सर्वोच्च अदालत पनि चाहिदैन। परमेश्वरले फैसला गर्नुभयो भने त्यही अन्त्य हुन्छ।
1: 하나님께서 가인에게 선고를 내리시는데 바로 그 시간에 죄요짐이 가인을 짓누릅니다.
0: 범위술이 가인에게 판결을 순하는 후다 차게 때이 समय 밥고 바알이 가인에게 짓다서
1: 마치 들깨를 짤 때 마치 참깨를 짤 때 그 큰 쇳덩어리가 그 깨를 짓누르도 짓누릅니다.
0: 저서리 틸와 토리 벨다 툴로 팔람고 디칼에 틸라이 짓죠. 떼서리네 짓다서
1: 가인이 천근만근 자신의 죄에 대한 그 하나님의 짓누름에 휘청거려.
0: 가인 아프노 밥마티고 퍼미스터고 뛰어 거렁 티사이를 걸다 덜멀 걸서.
1: 건축 현장에서요, 1층에 트럭이 부어놓은 벽돌 50kg를 등에 짊어지고요, 10층까지 올라가는데 나는 올라갈 수 있어 하실 분이 몇 분 계시겠죠.
0: निर्माण क्षेत्रमा पहिलो तलामा ट्रकले खनाएको 50 केजी इटा ढाडमा बोकेर दशौं तलासम्म पुग्दा म उक्लिन सक्छु भन्ने मानिसहरू केही हुनुहोला।
1: 그런데 만약 그 벽돌을 짊어지는 그 등짐 위에 100kg, 200kg를 짊어졌다면요.
0: 더러 에디 또 이타 보게고 ढाडमाथि 100 केजी 200 केजी 덮이디오 भने नि
1: 일어나는 판 위에서 일어났으니까 일어나겠지만 몇 발자국도 걸어가지 않아서 사시나무 돌도 뚫리다가 쓰러져 버릴 거야.
0: 우트나타 우트엘라 더러 케히 कदम 나히르데이 थरथर 까페라 ढले हालिन्छ।
1: 육체가 짊어지는 도에 넘는 무거운 짐도 견디지 못하고 쓰러져요. 그런데 우리의 죄의 짐은요, 우리의 힘으로는 감당할 수 없거든요.
0: 서리게 보그니 시마 반다 버리 거롱 바르 파니 탐나 나사케라 ढल्छ। 더러 हाम्रो पापको भार भने हाम्रा शक्तिले सम्हाल्न सकिँदैन।
1: 죄에 대한 심판을 내리시는 하나님의 징계는 자신의 힘으로는 감당할 수가 없어요.
0: 팝고 न्याय गर्नुहुने परमेश्वरको दण्ड आफ्नै शक्तिले सहनै सकिँदैन।
1: 영혼을 짓누르는 고통은 견딜 수가 없어요.
0: 아트말라이 티즈니 코스토 सहन सकिँदैन।
1: 하나님의 심판을 받은 가인이 어떻게 되었을까요?
0: परमेश्वरको न्याय पाएपछि कैनलाई के भयो?
1: 가인이 하나님 앞에서 영혼을 짓누르는 고통 가운데서 두려움에 돌돌 떨면서 하나님께 구합니다.
0: 가인이 퍼미스고 아가리 아트마라이 티스니 코스토고 비스마 더리 터터 감대 퍼미스어성과 빈티거스
1: 하나님 이 무게가 견딜 수가 없습니다.
0: 퍼미스어 요 바리 머스 하는 석디나
1: 죄의 짐이 너무 무거워서 나를 만나는 자들이 나를 죽일 것입니다.
0: 밥고 바 어찌 거로 바이칼레 말라이 베드니어를 말라이 마네선
1: 여기에 대하여 주께서 나를 땅에서 쫓아내시니 내가 있는 곳에서 유리하며 방황하는 자가 될 것입니다. 나를 만나는 자마다 나를 죽일 것입니다.
0: 예스마 프로블레 말라이 점인바다 덮어오는 바이콜레 뭐 러하니 타운바다 버기히네 라 아와라 호니수 말라이 베드니 자티 서베일레 말라이 마네선
1: 자신의 입으로 자신의 현실을 고백하는 거예요.
0: 아프는 무게 아프는 애타르다 수익가 거리라이고서
1: 땅이 저를 저주할 거예요. 물이 저를 저주할 거예요. 하늘이 저를 저주할 거예요.
0: 점일레 말라이 사랍니서 파니레 말라이 사랍니서 아카스레 말라이 사랍니서
1: 땅에 흐르는 물이 전에는 생수였는데 제 입에 넣으려고 하면 핏물 될 거예요.
0: 점인마 먹니 파니 파일레 지분절 티요 떠라 어버 메로 묵마 할로 코자 러그트고 파니 번니서
1: 전에는 산과 들과 나무들이 저의 쉼터가 되어주더만 동생을 죽이자 가시가 되어 저를 찌를 거예요.
0: 보이네 자라카라 마이단과 룩하루 메로 비스람이스탈 버니가 티에 떠라 바일레 마리퍼시 까라 버니라 말라이 사라프니선
1: 내가 하나님의 뜻대로 살 때는 새들이 나를 보고 노래해줬어요.
0: 뭐 퍼미스르고 익세 아누사 지우다 쩌라하루레 말라이 헤레라 기드가오지
1: 꽃도 나를 보고 방긋방긋 웃어줬어요.
0: 풀어룰에 빠니 말라이 헤레라 무스쿠라오티
1: 나비들도 나를 보고 방긋방긋 웃어주더니 이제는 새들이 배설물을 버립니다.
0: 부탈리어룰에 빠니 말라이 헤레라 무스쿠라오티 떠라 어버더 쩌라하루레 포르코사선
1: 꽃들이 썩은 냄새를 뿌립니다.
0: 풀어룰에 구이에코 건더 처선
1: 나비와 벌레들이 나에게 달려들어서 갉아먹으려고 합니다.
0: 부탈리라 끼라하루 멋디라 자이라게라 도게라 카나코선
1: 나를 만나는 사람들마다 저를 죽이려고 달려들 것입니다.
0: 말라이 베드니 마니서루 서베 말라이 마르나 자이락니선
1: 사자와 호랑이, 악어 식인 상가 한 입에 저를 삼키려고 할 것입니다.
0: 싱어 박 고히 만제 가니 싹레 말라이 에키 도가이마 닐러 코즈니선
1: 하나님, 저의 죄로 말미암아 이제 죽은 목숨이 됐습니다.
0: 퍼미스월 메로 박고 가란 어버 머 머리 뚫려 지번 바이고수
1: 아버지 어머니 아담과 하와의 죄로 말미암아 인간에게 죽음을 주시더니 제가 저의 죄로 말미암아 이미 죽은 목숨이 되었습니다.
0: 누가 아마 아담과 하와의 죄로 말미암아 만이슬라이 미르드 디누 바요 더러 마 아프니 죄로 말미암아 파일에 네 머리 둘레 바에
1: 가인의 저주받은 모습이 불쌍하지 않습니까?
0: 가인고 사라 버리고 요룹 대야락도 차이네라
1: 가인의 죄로 말미암아 버림받는 모습이 불쌍하지 않습니까?
0: 거인고 파프 가란 떼기고 요룹 대야락도 차이네라
1: 그런데요 이 사실을 아십니까?
0: 그렇게 떠파일라 요구라 타서
1: 가인처럼 사는 인생이 이 땅에 있다는 거예요.
0: 거인저스테 지우네 지번 에스프리티비마서
1: 가인처럼 사는 인생이 또 있다는 거예요. 그들이 누굴까요?
0: 거인저스테 지우네 지번 어루 어루뻔이선 디니 어루 꼬훈
1: 가인처럼 지금도 아담의 죄와 자신의 죄로 말미암아 하나님으로부터 저주를 받으면서 살아가는 두려움에 떠는 사람들이 있다는 이 사실을 아십니까?
0: 거인저스테 어일리 뻔이 아담고 파프로 아프로 파프고 가른 퍼미션바다 서랍 파이라 지우데이 더레 깝니 마니서루 선 번니쿠라 떠파일라 타서
1: 그들이 누굴까요?
0: 디니에루 고훈
1: 밤에 잠자리에서 손가락마저 펴지 못하고 다리마저 펴지 못하고 두려움에 떨면서 깨어있는 시간도 잠자는 시간도 두려움에 떠는 자들이 누굴까요?
0: 라티 오센마 올라하루 서메시다 거나 너서기 쿠타 뻔이 파일라우나 너서기 डरले काप्दै ब्युजी रहेको समयमा पनि र सुतिरहेको समयमा पनि डरले काप्ने को हुन्
1: हामीले떠나서 예수님을 믿지 않고서 세상에서 살아가는 모든 불신자들이 다 가인과 같이 살아가는 인생이죠.
0: 퍼미스토라이 차리라 예수라이 विश्वास नगरी संसारमा जिउने सबै अविश्वासीहरू नै कैन जस्तै जिउने मानिसहरू हुन्
1: 하나님을 떠나서 예수님도 믿지 않고서 화산교회도 다니지 않으면서 큰 죄를 지으면서 작은 죄를 지으면서 사는 인생들이 가인처럼 두려움에 떠는 사는 인생
0: 범예수라이 차리라 예수라이 빠니 비스와스 너가리 저스마 빠니 너가이 둘라사나 밥거대 지우니 마니서루네 कैन जस्तै डरले काप्दै जिउने मानिसहरू हुन्।
1: झिगुल यहाँ डल्योगाले इन्सेनिमिता गाछाङ पुरसामान इन्सेनिको
0: नरकतिर दगुर्दै गरेको जीवन हो। यो सबैभन्दा दयालाग्दो जीवन हो।
1: हनानकेसो छुए जिमल छिगो थुरुमे तनुन काइनेगे ओतोके आशसुक
0: पापको भार बोकेर डरले कापिरहेको कैनलाई परमेश्वरले के गर्नुभयो होला?
1: "저를 저들이 죽일 것입니다 라고 말할 때 하나님께서 그렇지 않다. 너를 죽이는 자는 7배로 벌을 받을 것이다.
0: 말하여 तिमीहरूले मानेछन् भनेर भन्दा परमेश्वरले त्यस्तो हुने छैन, तलाई मानेले 7 गुणा सजाय पाउनेछ भन्नुभयो।
1: 내가 너에게 표를 주어 아무도 너를 죽이지 못하게 할 것이다.
0: 뭐 तलाई एउटा चिन्ह दिनेछु ताकि कसैले पनि तलाई मार्न नसकोस्।
1: 하나님이 주신 표로 가인이 살기는 살지만 죄의 짐을 지고 고통 가운데 살다가 바위와 돌이 물에 가라앉듯이 지옥으로 가라앉는 인생이 되고 말았습니다.
0: 범이스들이 니누바이고 친노드와라 코인 바스네다 바치오 더러 파악고 발 보기로 커스터마 주대 저탄러 둥가 파니마 두베제 너럭마 두브니 지번 번역부교
1: 성도 여러분, 아담의 죄로 말미암아 자신이 지은 죄로 말미암아 절망 가운데 사는 인류도 지옥으로 가라앉도록 하나님께서 외면하셨을까요?
0: 아들이 비슈아시 지우하루 아들고 파악으로 아플레 거리고 파악고 가란 니라사마 지우니 마남자디 파니 너럭마 두보스 보내라 게퍼미스를 와스타 너거두 바이고 오라
1: 하나님께서 버려두셨을까요? 영원토록 고통만 당하는 지옥으로 가도록 방치하셨을까요?
0: 게퍼미스를 떼기 쳐오는 바이라 सदाका लागि कष्ट मात्र भोग्ने नरकमा जानका लागि छोडिदिनु भएको हो र
1: हनानकेसो इल्यु कुओनल यांगान खं केवेगुल सेउशस
0: परमेश्वरले मानव जातिको उद्धारका लागि एउटा ठूलो योजना बनाउनु भयो।
1: 잠시 생명 연장을 위한 가인에게 주었던 표를 주시기 위함이 아니라 영원한 구원의 표를 주시기 위한 큰 일을 계획하셨어.
0: 어스타이 रूपमा जीवन लम्बाउनका लागि कैनलाई दिएको जस्तो चिन्ह दिनका लागि होइन, अनन्त उद्धारको चिन्ह दिनका लागि ठूलो कामको योजना बनाउनु भयो।
1: इटाङे सारा इन्न इल्युए सुगा खगिन भेगिन हाङिन 83억이라고 하죠।
0: यस पृथ्वीमा जिउँदै रहेका मानिसहरूको संख्या काला गोरा मंगल गरी 8 अर्ब 30 करोड छ भनिन्छ।
1: कु मोदुरु कुओनागी विआन केवेकियो
0: ती सबैको उद्धार गर्नका लागि बनाइएको योजना हो।
1: 장차 이 땅에 주님 오실 때까지 태어나는 모든 인류를 향한 구원의 계획이죠.
0: 바비스마 이 पृथ्वीमा प्रभु आउनुहुने समयसम्म जन्मने सम्पूर्ण मानव जातिका लागि बनाइएको उद्धारको योजना हो।
1: 어떤 계획일까요? 하나님의 아들이신 예수 그리스도를 이 땅에 보내셔서 인류의 죄를 대신 지시고 십자가의 대속의 죽음을 당하게 하시는 거예요.
0: 그것도 योजना होला। परमेश्वरका पुत्र येशु ख्रीष्टलाई यस पृथ्वीमा पठाएर मानव जातिका पापहरू आफ्नो काँधमा बोकी क्रुसमा प्रायश्चितको मृत्यु भोग्न लगाउनु हुने योजना हो।
1: येशुनी सिपजागाए डालियोसो मोदुन पी를 다 흘리시고 인류를 대신하여 죽게 하신 거예요।
0: येशु क्रुसमा टाँगिएर आफ्नो सबै रगत बगाउनु भयो र मानव जातिको बदलामा मर्नु भयो।
1: 자, 그렇다면요. 아담의 죄로 말미암아 자신이 지은 죄로 말미암아 절망 가운데 살던 사람이 죄에서 절망에서 지옥에서 벗어날 수 있는 길은 어디에 있을까요?
0: 러 त्यसो भए 아담고 पाप र आफूले गरेको पापको कारण निराशामा जिइरहेको मानिस पाप निराशा र नरकबाट मुक्त पाउने बाटो कहाँ छ त?
1: 십자가를 바라보는 거죠.
0: 크루스를 헤네 हो।
1: 십자가에 달리신 예수님을 바라보는 거죠.
0: 크루스마 당기는 바이카 예수티라 헤르니 호.
1: 그 십자가에서 예수님의 죽음이 나의 죄 때문인 것을 믿는 것이죠.
0: 뛰어 크루스마 예수코 미르티우 메로 파프코 카란레 호 반니 쿠라 비스와스 거니 호.
1: 십자가의 죽음이 예수님의 죽음이 나의 죽음의 순간으로 많이 하는 것이죠.
0: 크루스코 미르티우 라 예수코 미르티우 라이 메로 미르티우코 체르코 루프마 스위카 거니 호.
1: 예수님께서 나의 죄를 대신 지시고 십자가에 죽으셨음을 믿는 것입니다.
0: 예수님 मेरो पाप आफ्नो काँधमा बोकेर क्रुसमा मर्नुभयो भन्ने कुरा विश्वास गर्ने हो।
1: 그 누구에도 말 못할 추악한 죄가 많을지라도 예수님 앞에 나와서 제가 잘못했습니다, 예수님 믿습니다 말하는 순간 우리의 모든 죄는 사라지고 없어지는 줄로 믿습니다.
0: 그것을 벗는 나서기네 긴락다 라두시타 파파로 데레 바에다파니 예수고 아가리 아이라 मैले गल्ती गरे, म यसुलाई विश्वास गर्छु भनी स्वीकार गर्ने क्षण हाम्रा सबै पापहरू हराएर नष्ट हुन्छन् भन्ने म विश्वास गर्छु.
1: उरिय 죄가 사함 받는 데는요 한 달, 두 달, 1년이 걸리는 게 아니에요.
0: हाम्रो पाप क्षमा हुनको लागि एक महिना, दुई महिना वा एक वर्ष लाग्ने होइन.
1: 십자가에 달린 강도가 그 순간 용서받고 구원받듯이 우리가 하나님 앞에서 하나님 제가 잘못했습니다 하는 순간 우리의 죄는 깨끗이 도말되는 줄로 믿습니다.
0: 크루스마 당기고 나가래 떼이신 체마로 우다 빠이 자이 하밀리 퍼미스고 아가리 퍼미스로 말리 걸티거리 번뇌비티그이 함라 파파로 푸르마 파칼린천 번뇌마 비스와스 걸수